ફાન વિદાળ વાશ તિમંકલે ફાન ઉરેદિ જનમ હમ કશોરમ અલ્લાહુગે અઝાબન તિમંકલે ફાન મિંજુ કુરાને હમ એકક વસનુએ આદિ એકલાંગે ફિયવા સલામ વુમદાને એહિમ ફરાતે તિમંકલે ફાનક ફેનિવડે નુગન્નવાને તે.

0: ગાડી મેંદુર કોરી 11 ગાડી 15 મિનિટ મી દિવેહી રાજ્ય ગાડુ ફિનિમાઝા
1: અસલામ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુ ફિનિમાઝાનુ ગબાહત આડોસો મગેંદવા એમ હે બેફોન બર ઉફાવેરી બગત કોડકા દેમું પ્રોગ્રામ એક બદલ કોલ દિયાલુંડ અરગણ મે મહમદરામીસ ફિનિમાઝાનુગે મેદગે પ્રોગ્રામ ગામગેનસ્તેની ગાફતાલ હોંડેદુ મોહમ્મદ જમીલ લિવાફાવા બોરતક રફાન સિરી સવાદિત મહારદું મિવાહક ગાફતાલ હોંડેદુ ફમ મોહમ્મદ જમીલકી રાજ્ય ગા દિરાસા કોગેન ફેલ્લિયા દિયં તરીએ એનાગે ફરતમ ફતકી સુમુલ અમીર મોહમ્મદ અમીન અલહાર વગેન દેવતુ મચ્ચલી ફાવા ઓકિડ રાજ્ય કે મે મતવે કામ યબતલ બોરતક રફાન વાહકે કી મોહમ્મદ જમીલ ગે લિયં તરી કમગે ખાસ સમસે કતે વાહક સી બેફરન દનવા દેની હાદાલ કુળદુ ફશી ચંપાગે મોહમ્મદ આદમ
2: અળગણ મીની રંકિયાન તૈયારુગે એકમકુ તકુરફાણુગે દેવણ અંબિકમલકી સિત્તિમાવા રણિકિલેગફાણુ કમુગા લેવ્વુમે શરતકે મોહમ્મદ તકુરફાણુ દેંહમ એકચ્ચેવ્વેસ નુબુણોવ્વા મિગોયે ગોયાગેન દુરવે અતિનેમતીન દેફસ બેદુનુ તાંગા બહટ્ટવાફા હિંગવા ગતીમા મિગોયેસ ફહતુન એબા આદે મોહમ્મદ તકુરફાણુ અહિંગવાન ફેટ્ટવી ગોતા ફસેમ્બરી બલ્લવાવેસ નુલવ્વા બોડુમગણ નકુણ્ણવા મસ્સોડે દિમાય દુરવાતં હસન તકુરફાણુ ફિનિલ્લેવ્વુમુ ગોવાલવ્વાફિયે ಲಕ್ಕಾ ಗಿಣೇರುವಾಂದೆ ಫತಿಬಲಹಟ್ಟಾಂವೆಸ್ ಒಯಜ್ಜೈಮೆ ಕುದಿನ್ನೆ ಅಹರಂ ಮಿಯರಣಿ ಬ್ಯಾಬಲೆ ಬ್ಯಾಗೆಂದಾಗೋ ದೆಕೆಂ ವಿಸ್ನಾ ತಿಬೇಶೆ ದೆನ್ ದೇತಕ ಸೊಸ್ಸಾಲುಮುನ್ ಗೊಣಿಯೈ ತಿಲವೆಗೆಣ್ಣೆ ದೆನ್ ಗೊಣಿಗೆ ಫುಲುಗಾಯ ಮೀಹೆಗ್ಗೆ ಮೇಘಾ ಅತುನ್ ಜಹಾಲಾಫಾ ಉತೀಮುಕುದಿನ್ ಬ್ಯಾಹಿಫಾಗೆನ್ ದಣಿ ರಶಶೇ ಗೋವಾಲಾಫಾ ದುವ್ವ್ಯಾಗತುಮುನ್ ದೆಫರಾತುನ್ ದೆಮೀಹಕು ಬದ್ದಾವೆಸ್ ಲಿಯೆ ಹಸನ್ ತಕುಫಾಣ್ ಎದೆಮೀಹುನ್ ಗಣ್ಣವಾ ಲೆವ್ವೀಮಾ ತಿಬಿ ಉಡ್ಡುನ್ ಜಹಿ ನುತೆದುಯಿಫೆ ದೆನ್ ಎದುರುವೆ ಗೊತ ದುರುವೆ ಒಡೆದಶ ನುಕುಣ್ಣವಾ ತಿಂಬೆಂಗ್ ಎಕುಗ ಮೂದ ಫ್ಯಾಬಣ್ಣವ ಫುಮ್ಮ್ಯಾಗೆನ್ ಜಿಹುಣಿ ಮಸ್ಸೊಡಿಗೆ ಮಳಮಚ್ಚಶೆ ಮೀರು ಒಡಿಗೆ ಫಳುವೆರಿನ್ ತಿಬಿ ಏಗೆ ತಿಂಬೆನ್ ದುವ